기기 총달 제무지디 니취시체 김르 규네치 니만 노브리 슈바다 토콩 땡기 얌바야 급심베 강변낭 나 후후르큐 아마 춘솜기 믹치두두 손네 봄초르 김리에테 로아치냐며 딱바르 자라 장조 치진 내가 마치나 약바 유엣드 나잠 니에네 뒤기슈 창술기 도지 로알리베 고르퇴지 모 조아피 창술기 도지 친지 매 봄섬기기 동라 좀나 현유미 웬디 초현신의 삼루동두 도지 아메 섬기라 간도 대잔매치바다 아마 전좀기 김라 갱의 교자 중지 대외 통중치 대토 도지 진사 대체단라 섬두 교관이 유배 표매티 도지양 묘교가 지도 종두 요리지 딱발 치루 쉬발치 아마 전좀기 조심 강교예 묘 매낭 알아지 겜네 로림나립 디니 미시엔기 되어리 교란 티주 마치치 지 낭민한시 콩다 아자 섬기 가부치에바 계란 겐세르부 콩기 거인디 임에바 총기 난친치에 아자르 동에 수스 빈기탕 진디엔 지문니뷰와 둘텀메 mē mīkbā tāng chō tō xīn tū tū bā tāng zhā lū xīng xīng kī tēng lā zūk zhū kī bū rī kī kēng xī gā jā yāng tā tā sāng bū mē āmā chūn zūm kī mē nāng bīng kī lā gyab dē tī mā tū bē ngāng nē jīg līn tī gyū lā mā tō dēg mā rī bū mē nā cēr mā rā tōg tā mē sī chē bā rī ngā zū ū bōng kī kīm zā lā mā kbā chō bā xīk rā gā mā rī tō jī xī āmā chūn zūm kī kā nē tī tā rī xē yāng tūng ngū tō 섬기 도지 김이 로라 머버베 교진 조디 메 김상 의와디 민바 셈나 세부 신기슈 웬디 아마 천섬기 랑현이 루체디 의싱 퐁베 긴키 섬기 도지 김이 로라 머버바 시 김바라 랑이 젠답기 이체 수주보다 긴저 체나 심중 대와 용기슈 아메 갭록바 통지 빈기기 양갸르 슈메페바 Mena ki surgu du karo la samgi luwa yungu gu ne de. Moi ming nang, aja samgi ni pu chongzui pomo shiga jamshu di da. Jekdin di deng du mola jamshu di yinjing, ama le gyan lakwar zi. Samgi ki mi la kun sim changwa me tong yung dene me. Wende namgung ku simgi tu su, xine me nang karo la chongi dunbe ra tuju shu. Gwangmu sindu chongzu xani chunga tini xunu pomo dunzum chisari. Ninghang liela chewe pomo co chosum kene chunga ra yongxi. Chosum chuyi kena yang tinzu tepki ma kengba suwaji. Pu chongzu na xunzu ngöne xena gongdargi chunga dunzum tini yiwang gongnu xindu chiwa xikri. Ngöla pomo co nisum richedi chosum chudigi dingdu xani chudigla nidi yu dang churuwa la sokbe nyanba terri chibadang. Nyanba sikin mizan shengi sengyuru shuri chi. Yunrin ma songwara poshun choyang kane karyong mebar tegar yongxing. Tene zimsun buzamyang mebe gwenne pinzun terri da nige zizur rewar chi. Pomo pinzun te tene nyamdu jide beka jenbe luze le gyurdi yu chi. Gabri pomo zo dengdu lebada, gabri puzo dengdu leb. 테니 콘츠 초주미베 초에난 기슈다 제게 매치 바르치슈기 두경시 가브리 돈좀 틴자 타마를 샵주 돈좀다 균네 푸총즈미 직제 찹드윈다 쿠르키슈 거르싱게베 신나 쪼나 덴베 진치 춘진 띵띵단 자와 숨기 겜바다 고지기 세마 본부 동규 마르싱에기 지주도 지신 yī qī wē jē tīng tū nī rī xīn tū chā wā sē lā mā sē kā ngū. Lū lā nēm bū nā bū chū bā rēn xīng cām bā xīk lū bē, sēm kī kī gēng nyam rēb tū ngū xīng. Chū bē kū shū tīng kī lēn bā dīp cī nāng tāk tā kē wā rā chē lā, chū nē jā shūr cām chāk bē wān chū mā bū kōng wā chī lā tū. Tī nī pū chōng zō rō jī tūng kī kē lēn bē zē mā sēm kī yīn bā tī zē kē nī 普通罪名在聚集落了拍屁事。
Chomu Shangki, Chongzu Mangbu ne, Ama Chonsum Gisar, Pangma Longken,

0: 삼시 제대 개심으로 다 변의 차샤비나 문에 장내 AI 세들 다 항상 고야지 변의 차샤는 대당 돈의 주변 안주 맹강 침비는 다 알레 딱제 지금 로바 예부기 차 딱제 제국이 아니 드네 지 가르 가르소래 지 우일럽 지 드네 딱제 제야 다제 럽제 좀 제야 봐 다 되게 디 차산 돈수는 아니 엄질라 지게 두 27월바 27시 오 다 딘딘딘 내주 딘딘딘데 두 다 그런 매주 딘데 시기 코랑게 덩으로 받아 매주 제시디 다 딘데 소 딘데 다 AI게 다 딘산 난담도 하디 그런데 그래 배 뒤딱제 되게 찾아 안 다는 신지 개갱기 즉 벤자선의 레리 소 딘데 림베 이내레 할람 직 아란즈 미솜블레 직 라게 직 딘데 체투야 그지 딘데 이게 다 뉴베티 딜도와 데 발루디지 타나 파주다 그 갈소레 튜어틸레 예 유 민능신 그지 딘데 지야유 세상에 딘데 토네야 아주 직 제말 삼담이는 아주 미스니에 딜이야고 밀리에 미직 남지 주드스니야 직 소소 직 딱 가래라지 라지조 고요거다 뜨니야 직 소수 레게 담야 토네 이네 소수 준비 비게 토네 이네리 가르쳐도 디지털이야 삼시 제고야 돼 개심으로샤 벤체스 추어지는 한줄로 직 직난 소재 연구하러 왔다 다인의 강금 에 아이 지 유스레스
1: 모델 직 제봤어 벤체스하는 거 예스로 이제 년준 비인비인 다 AI에게 년준 시도가 당가 레우시오 뭔가
0: 있어 이제 인다야 이제 라지반
1: 이제 연구도 왔어
0: 다다다다 에 개운들아 기라 좀 이제 알에 다란 좀 배지다 에 지금 심간 누리 레가서 뒤에 아니 병화 참하고 채 먹어 배디 슈스 제제 근데 이 배지 섭지야 근데 배지다 차는 건 심상 근데 더 좀 네 산다 있네 근데 이게 다 들이 단다 락다 근데 이게 메시지 에 미란셀 딘주에 소셔사 에게 딱다 두스 근데 두시한테 배들 왔다 개미인데 소셔사 진짜 근데 인도스는 다양한 뒤주 제마 직 안주지 레슈간에 슈겐 테야레도가 다 있는 양 님들라게 송송 베티미 섭치그리스면서 디리스면서 제고 말이 송에서 와 디조조디 김제디 디리스고도 다 벤차상 안주 밀리 있나 직 문에 촌난 요리 당하는 신지 잠슬로 소베 장초기 심소 주어봐 디지시드 다 알리오 말지 네레 에아이 디메네레 요베 쿠이치그리스 벤차상 에아이 당에인 파주 계시셔야 되지 지라지가 봐서 되게 세선 아니 나 심도기 이사 나 디토는서 쉬울랑이선 랑은서 랑 마케팅망에 랑 삼시 두기세 계신데 셰도 하데 나이네 안주 디하고 리트윈의 디마르바디 문넥 디마리 다 원장이야 원이 주지 안주 지다게 미 내가 서르스 지내래 다 AI 쉬우지게 경찰님들 땡기르샤 벤차샨 AI 20년 지게 딘데 숨지게 고주 다 Tingsang an zui ni pa zu dhudu ta langwa nal dhaw rwa di. Ta langwa nal dhudu zini ta langwa khalwa jir ta mang che mi jik dim dhudu dik sui dik lim sung zi shunye ta jik dhidhe zi. Ta wengyang kha ji chara dungyal gabi yungyo. Nyi tu du li manyab che che rwe zi ta ndi li yeng che nyi mara yo dhidhe dhani sopo yu kham chuk dhani nyi me kong lega chiru zini ane nyi jo kem nye ane jik sem sengi sengi chan jo dhidhe ane ane timdu tipsu tilane geje timdu gi chigne zu dil haya so tinde mil din ma bo yong res da ai gi dinde da ji chane da yong ma res ko ta ta ta ta ta ti chi res se san dinde indu san ya chi ma zu ya chi cho shen ji ne ya chi khar so da mi ji zo go go chi chi chi so so le ne i ne da du chi ti zu thwa le mi se gi ne bi din de khar dang den tu se re do din zu ya sam shi chi go ya di 개심부레스 저는 디즈양 아랑아레 직 진의 소소다 메지 레가레 니네 지소 경영을 했자 내려서 제마 신에 대한 삼다의 개심의 인스리 근데 AI가 누버디 단대 딘데지는 건조 할래 항상 지고데 제마 딜을 하 다 직 용주임 땡기리 이제 봐 세상 미수진 뉴스에 딜이랑 건조 문제 지도선 봐 Penishansha, inji tanya nalu dhila artificial intelligence sisi sikdo wanda di. Tadi, anzu pyogaya tega gyubi na jöme rikba sikyor tadi, jöma sikyor tadi. Jöma sikyor tadi, jik ngune maritadi chemas ni
2: cheza
0: ngune maritadi tani ngas til ngune bet tu sigir badi tani nele chi ku kharsore tanta gila ge zunya di nges badi gyumze chembu du sangi chi mashi ti tapti tungu yare ba tapti tungu yare ani penacha shabina ngazu ta mis nge di chi semgi digi tsegi yuzene ta semgi digi tenya jama jo yobe na lo ne yuzes nye di ta shuji ro ba mis nge di ko chi zidu lo gabo yare ta ni renzo na remo chi se ati chi ta ngi mi ta ga su yo ya chi ma ro ba ta penacha shan me do ta zu ning ji shu chi se ati ngone thang ne gi lo mang po chi ka le ge ta lu sim gang ga di gang pung je lo mang po ka le ge ne ti shi ne ta yo ya gi de bu ji ro ba ta tan ta jue me rignu ne tuen xa pe pena cha xa bi na nge o pang chung kibu shibu chi gaan liya ane nga di nis ma no sam ma nye cha no sam taan de nam te cha no sam taan de yu chi zun tak karzi chi nyi na lo liya chi yung duwa ta yin le shib zang du ste we na rim di wa liya e aik suwe bri se chi tuen yung duwa di cha zang tin re chi pena cha xa bi nga sam lu de ko gi ta mi da mi ba ra liya chik ko kharsore mi chik semkham ya so se ya dizu mi de mi bara jawa to ne chaur ba ta tin de ge su pen cha sang ngan zu chik garo pen zu yin ne da du sa zan pen zu yin ne da du mi se ge tu ge ge ga so tin de ya me na chik pe chik sem me gi se de de zu ne chi so su rang ge kho me na lo li ya de p shan jo me do ki bu da ya me na de ba zi ne me do nyö je chi ki pe ge semkham so se ya di shiraage nubi chenpo re di rwa mi simkham so tuur wa tati kirang AI ke medo nying jibs ti je pa kaba nang kubi na ti di tsab che tuur wa rwa wali AI tibri suwa di mi AI kuur wa che san tinte indu san yaan
1: ye gila di sa kharsa luk tuy lakta
0: luk tuy lakta rwa di takta rwa oda ti indu san yaan ta so su sun jo marwa di che san tinte indu san yaan tinte toli ya ngune tante di kut ārāṋsū jīk dēbū khandē jīlī ngāṋsū nyōngrū yāgūs tūmā tu sēdī tī gyab lō gī yūrīṃ khandē jīk yūyū mē tī tā dhāvā shibu yōr bā sē ngūnā chāng nē ngā jīk sēmkhāṃ lūdī lēgā chī ngē jī ngū nē ngā jīk sēmkhāṃ tī khandē sōg rē tī ndē tō lī yāng sāmshī shibu chī yū bā chā sā tāngī kī lā sūm nā shīn jīk ngāṋsū mī lū sīm nī kī dē thāng tī tā rāng zhūng khāṃ dhāvā shibu chī yōr rē rā tā rāng zhūng khāṃ kī jīk ārāṋsū tā chīk sūyūng tōne shūbi nā chīk jūwa ngā sē chōr bā sā, chū, mē, lūng, nāṃ khā sē tī sū ngāṋsū mī lūsīm nī kāne tā tā yō rī tī gē tī chā sā tīnī nī pā rā kī jawā chūyō mā rā jawā ngū nē tī rūwa ngāṋsū ngū nē sē nā lō lākpa kū anī rūwa chīk sūyōn tāp chū kēp tē nī mē chū chūn tū sīyā kē bē anī tsē rī shīn tō rī dhū rī rīm tī sū tā ngāṋsū lū lī ngū nē guyā kī tsū chū tī chē tū wā rī tāi nē ngē kāpā nā lō lī rīng nē pē chū chē chē tāp shā bē dhū rī tī ngē lū sīm nī kī ngū nē kī tī guyā kū tī kāng tū rī sī nī kāng tū mā rī wā chē sāng pē tī nā shīn ē āi lē mā shī shibu chī kī nū bī yā rī tī lē tī yā kō tsē yō kī nū bī chī bī tī ngā chū kē liāng tū rī wā chē sāng tī yī sū nē ngū nē kī chī chē mā mā yīn bā sī gō rī tā ngā rā sū chē nā chē mā mā yīn bā sī rī ngā chū tsua nā rī kē chī pē chū shibu chī kū rā chū mīn kī ā nē chī tū chī chē shū yīn sī sā nē chī tā khā sū rā tā mī lī yā tūng kē kī nam yū yā kū tēng shā kū tā khā kē tsī ngī shē bā mā yīn bā ngū nē sēm kū tīng kī tī lē mī sū yī nē lē tī kā pū chī kī rī bā chē sā mī sū rī nū hāng sāng guā rē tī lē wān yā tī yā tī lē yā kū chū mē chā chī shūk chēm pū chī tēng tē yā rī shē chē tsām chī kī tā tī nā nū chē tū rī sū nā hāng sāng yā chē tū rī tā yī nē yāng chī kī ngā chū yāng chī kī sām tāng guā chī lī yā bēn chā shā nā tā ārāṋ chū gēgēn kī lē rī sā chō rī bā tā gēgēn lē rī sū rī lā pā chī gō nā sām tāng guā mī tū chī kīm tsāng lōp sū tō nē shē bī nā pā mā tī gēgēn nā shīn sō chē gī rī bā pū rū lī yā tā tī tō nē chī ngā chū sām shī chē yung tū sā nē shē chā tsām chī gyū chū chī nyā kī gēgēn tī tā lē rī tī chī chā nē tā lā sā bē sū chī shē chā tsām chī gyū chū chī nyā chī yō rī bā tā rī bā tā bēn chā shā nā ārāṋ chū pē kī sō rī bē tī gyū shī nāng tū kī kī rī sā lē nē tās mīchī kī lāpa lē lāk sūshī ē ā kē rūhā tōng yōng kū tuwā tī sāks tōng yōng kū rūhā chā sā xie xie tsām chī gyū tū chī yā kī gē kēng kī lē rī tī tā chī sā nē guyā mē yō sō chā tuwā chā sā tī ndē yīndu sā ngā sā mū khā rā khō chō sī lā bī nā rānsu jīg sūgyōngi sēmkāṁ dīndē nā lō līyā jīg gīgēn sē jō mār bē dī līyā dā kōr kēchū sūm dēng gu rīs kār gu rīs nē kēm tsē nū sūm sī dōng kēm bē yun dēng, tsē bē yun dēng, nū bē yun dēng sī nē jī dā jā sān dīndē yin rīs nē dā kēm bā sī nē dā gāngā hā guā nē sī wā rā tān tī ē āyā shūk chē chā shā dā mī kēm tē jī lē ē āyā shūk chē chā shā rā zambu ling rinne kya kong kari toni kesi tewne e ayi tab di gegen jidan chigi di yunga yomarwa che zang di yinzu zane di zis di li hale hansan che guayas mengyo rin ta zawa sajo arba ta ngune zawa sajo zane piki liya ngune kichi ku karso ri piki dunge dinge ze tu choga piki liya diki te tu choga samsang di di zawa jomo mayinbe zawa sajo marwe di kachin mo shibuji re se che di di sungu yo arza di Tati e ayil yomari, tati ti tajan xe tuwa, tati yomari. Che san tinte yinzu zane, zawa sinye di misunbu liya yungyo chiri, rwa. Che san di liya rindan zi guayar kachimur xa. An che ege nubu, sa jo harwa ta. Ta nubu chi tse ngay dian zine, xe xe samchi gyudu che ege nubu di e ayil halayab yori. Ta yin nungne ki mida mi bara ki, za jik sem ki maga soya, rwa. Jik tinte ege nubu di, pe minang shin chi e al yorwa sinan di yomari, rahan, di tengi yomari. Che zangwa di zudwane yaan dik tsangan zuyo chik ngunzi yang tabu tuya sinan ngunay kaya chimi shibuji reisha.
1: Shiga, tanda, tanga ranzu soya kuryu na lo le, yaan tonan xe go ya ni tsui tinja jie du singi.
0: Na say.
1: Ea sa di ta yao shibji riba tengi.
0: Na re, na re.
1: Hanle hangsan yang tinja nyu
0: tawa,
1: jindru minru chumbur ba.
0: Na re.
1: Ta tanda, chawai to lo shu jie, chawai to lo ri zi zi, chawai to lo ya dus kem jie denye da lo chun ju da man zu su lo shunpa dinze mien pa chen do gen go o si cha gyo dinze yu duwa hu nan zu yang kalu gure da gyum zian zimi nan so we gen be ji gu du di chawai gang nang tuan du zu ngun zi yi na zumi na yen jie qi mo tu be ne su tuan se pa chi duwa da che zan yang ka ji mi ka ji sne zha chokpo du zu yi na kari na nye ha gong du gyab lo du zu Ani, duzu ya mingyu yaguchi ma jangze, nyenba shi jangze, ee di pechuyo danze, ya, desu yengi da, jingno da, duzu, desu, yenji qimutu nyegi mi choli ya, meibi xe ya la pechuyo danbi yina, tati ya nganzu tonan qi guya qi rudwa.
2: Lari ba,
1: Mi年準備, 年轻康那罗的, 铁东康那罗的,
2: 铁东康那罗的,
0: 但是下面呢 지게기 게이 지에 마신이 지게 지게 딱들리니 베지 겹제 되냐 년들이 소도 같죠. 당 아주 쉽게 돈한 잔디 에 서비스 와드와 챙고도 와. 다이네 단대 공 기랑 숨 난신 갱근된 적이 디인지 난통도 갑 말이라. 당 난신 부구춘주 된데 된데 람사야 즉 연지 누구디 메드스네 둘 추제 런 쮸메 고고와래야 추제 디문에 라인 능신 즉 Tsunan chi da nguinzi chi chi chi, ten chik lam loba la shuya da, chik dinte ik nizu dente mangbu yong siyo ri. Che san dinte ik ngu ne dinte ik ngang liya, chik ngang nganzu jume da, jume ma yinba, sa jume ri. Di bara yen sam di, ta mi nam ju rangi ma shi chigi, di yungu ma rwa. Tanda bena cha sha amine, jume da jume pa zu gezi xe chi, pe di ne lu gyumze chi da, pe di yinba rwa xe di, di yungu duwa di. Chidan dinday zol gila le, dinday
2: di chungay
0: giri.
2: Dinday slow re, da gyayun nijolo du gila.
0: Da na.
2: Nganzo yu ki tante shuib nangshin, jik 디 약보여 시보여리다 네 응원에 에야기 따다니기라 디제지 지구이다 한다직 어 나를 결국 원해 셉나다지 코가 남규 레게 강이네